Vay be baba. ઓગળી તમામ ખૂબસૂરત ગાનો અસા મુદોસીનો ખાયલાવા નારો ખાય મામડેનો બમરો અમારે સારે કે બિના વજા જે તૈયારી જો કો ભી ઇરાદો ન હુંદો આહે મોંજો ચલે યે અચ્છી વાત હે વૈસે ઓર યે મોજૂદી આપી ન્યૂ શો મે દિલ સે વેલકમ યે ફાદે લીલા શારી મે પઢાઈ મે બિઝી રહેતા હું ઇસ વજા સે આપકે શો મે કમ કમ આ સકતા હું યુ આર બેસ્ટ આરજે બહોત શુક્રિયા ભાઈજાન આપકી મોહબ્બતે હૈ ઇસ કાબિલ હમે સમજતે હૈ વરના नाचीज मानू ऐसा और बेवस जेद बलोच हमारे साथ कहते दरगाह साईं जमाल शाह से ओके जी चौथा दिल तोड़ कर हंसते हो मेरा शायद ये तमा गानो लिखियो आहे सो मोबतू वोट मोमन तैयब थेबू का हबीबुल्ला थेबू तमा जो शो वेरी नाइस आहे सलाम तमा के वालेकुम अस्सलाम भा

0: મોટર્સ મહેરા પર જે તે નઈ મોટરસાયકલ જી સેલ કંપનીએ જે મુકરર કેલ રેટ તે દસ્તયાબ આહે સર્વિસ સેન્ટર એટલેસ હોન્ડા લિમિટેડ જો વારંટી ક્લેમ સેન્ટર સર્વિસ એરિયા જીતે હોન્ડા મોટરસાયકલ જી બહેતરીન સર્વિસ કઈ વેંદી આહે હોન્ડા કંપનીએ જા તમામ જેન્યુઇન સ્પેર પાર્ટ્સ ખુસુસી રિયાયત તે મોજૂદ આશિક હોન્ડા મોટર્સ તે પહેજે હોન્ડા મોટરસાયકલ જી ટ્યુનિંગ કરાયો કમ્પ્યુટરાઇઝ જેપની સ્ટેચિંગ મશીન જે જરીએ જેમે મિલે થી મોટરસાયકલ જી કારકર્દગી તમામ બહેતર ફ્યુલ એડજસ્ટમેન્ટ RPM જી એડજસ્ટમેન્ટ કમ્પ્યુટરાઇઝ જાપાની મશીન જરીએ કઈ વન્ય થી હોન્ડા જે ક્વોલિફાઇડ ટેકનિશિયન જે ઝેર નિગરાની આશિક હોન્ડા મોટર્સ એડ્રેસ ઇન્ડસ બાયપાસ નસ્ત રેલવે લાઇન મહેરાપુર રાપ્તી જિલ્લાએ આસિમ હુસૈન આરાઈ 0307-3592120
1: ખુશખબરી જર્મન હોમિયોપેથી ક્લિનિક સામું વધણ બોટા પેટ્રોલ પંપ કોટડી કબીર રોડ મેરાપુર કરાચી ઐ ઇસ્લામાબાદ જો મશહૂર ડોક્ટર મંજૂર હુસૈન મેમણ એમ એ DHMS સિંધ RHMP ઇસ્લામાબાદ હોમિયોપેથી કન્સલ્ટન્ટ ઐ ફેમિલી ફિઝિશિયન સિનિયર લેક્ચરર નવાબશાહ હોમિયોપેથિક મેડિકલ કોલેજ નવાબશાહ હર અરબા ખમીસ જુમે છંછર આચર ઐ